0: પશુની તકલીફ નહીં આવે, ગાભિન પશુની ભાઈ સમતલ જમીનમાં બાંધવું હોય, કેમ કે આપણે ઉબડ ખાબડ જમીનમાં બાંધંગા તો એને પશુને તકલીફ થઈ શકે. કિશનભાઈ વાતો કરવાની ઘણી ઈચ્છા હોય પણ આ સોરાનો ટાઈમ પૂરો થઈ ગયો, આજે છૂટો પડે ને કાલે નવી જાણકારી લઈને સોરાબર ફરી મળેંગે. આજે નાની ભાઈના લાગ્યા આવજો. રામ રામ રામ રામ.
1: अभी आप खेती में बात सुन रहे थे. आकाशवाणी बांसवाड़ा का ये माही चैनल है FM 101.3 MHz पर. प्रातः के 6:50 हुए हैं. आइए अब सुनते हैं आदिवासी लोक संगीत. इस कार्यक्रम के अंतर्गत आज आप सुनेंगे उदय सिंह दामोर और साथियों के गाए वागड़ी लोक भजन. आगाज करते हैं कार्यक्रम का.

0: ભી મણા કહ્યું કે બત્તી જોખમ વાળી ગર્ભાવસ્થા ખાતર અલગ શું ટ્રેકિંગ સિસ્ટમ બનાવ્યો જાવેલા. ચિકિત્સા મંત્રી ગજેન્દ્રસિંહ ખીમસર આજ ભીલવાડા પહોંચ્યા. વણા મહાત્મા ગાંધી સફાખાના પરિસરો જાયજો લ્યો. ઇન્દ્ર પાછે શ્રી ખીમસર મેડિકલ કોલેજની પ્રિન્સિપલ અર ચિકિત્સા અહેલકારારે સાથે બેઠક કરી. મીડિયા સુ બણતલમાં ચિકિત્સા મંત્રી કહ્યું કે જયપુર સુ આઈ ટીમ ભીલવાડામાં હુઈ પ્રસૂતાવારી મોત રે કારણારી જાંચ શરૂ કરી હૈ. વણા કહ્યું કે સરકાર માત્ર શિશુ સ્વાસ્થ્ય ને લીર ગંભીર હૈ.
1: हमारी जयपुर से एक टीम आई, उन्होंने जांच करी, लेकिन हमारे सीनियर लोग और राजस्थान के आए, अब मैं भी आया यहाँ पर. हमने सब चीजों की जांच की है और मैंने कुछ दस्तावेज की मांग करी है, कुछ डॉक्यूमेंटेशन और हमने मंगाया है और बांसवाड़ा में आज जा रहा हूँ.
0: ચિકિત્સા મંત્રી ઇન્દ્ર પાછે બાંસવાડા ખાતે રવાના હો ગયા. ધ્યાનયોગ હૈ કે હાલ હી માય બાંસવાડા માય ન્યારા ન્યારા કારણાસું કુછ એક પ્રસૂતાવારી મોત હુઈ હી. સ્થિતિ રો જાયજો લેવન ખાતે ચિકિત્સા મંત્રી સફાખાના રો નિરીક્ષણ કરેલા. રાજ્યપાલ હરિભાઉ બાગડે સું આજ ઓસ્ટ્રેલિયા રા ઉચ્ચ સ્તરીય રાજનૈતિક પોલ મર્ફી મુલાકાત કરી. ઇન્દ્ર ચાલતા દોન્યું ભારત અર ઓસ્ટ્રેલિયા રે બીચ શિક્ષા અર વાણિજ્યિક સંબંધાને બઢાવો દેવન માથે ચર્ચા કરી. સાથે હી રાજસ્થાન માય ઉચ્ચ શિક્ષા આદિવાસી સંસ્કૃતિ સંરક્ષણ અર કૃષિ માય નવાચારા માથે ભી ખાસ રૂપ સું ચર્ચા કરી જી. બેઠક માથે ઓર બ્યુરો ન્યૂઝ ડેસ્ક સું.
2: રાજ્યપાલ શ્રી બાગડે રી પહેલ માથે રાજનૈતિક શ્રી મર્ફી રાજસ્થાન રા વિશ્વવિદ્યાલય રે સાથે ઓસ્ટ્રેલિયા રા ઉચ્ચ શૈક્ષિક કાર્યક્રમ રે એક્સચેન્જ રી સંભાવનામાં માથે કામ કરને પર સહમતિ જતાઈ હૈ. આવણવાલા દિનામાં રાજસ્થાન રા વિશ્વવિદ્યાલય રા કુલગુરુ અર ઓસ્ટ્રેલિયા રા શિક્ષાવિદા તથા કુલપતિયા રે સાથે વીસી રે જરીએ બળતર અર ચર્ચા વેલી. ઇન્દ્ર અલાવા કમ પાણી અર સૂખે વાતાવરણ માય કૃષિ સુજુડી પદ્ધતિ રે બારા માય ભી રાજસ્થાન ને ફાયદો દિયો જાવેલા. બેઠક મે રાજસ્થાન રી આદિવાસી ધરોહર સંરક્ષણ માથે ભી ખાસ ચર્ચા કરી જી. ન્યૂઝ ડેસ્ક સુ સાલેહા ગાઝી.
0: પરદેશ રા સ્કૂલો માં ડિજિટલ લર્નિંગ લેબ રી સ્થાપના કરી જાવેલી. મુખ્ય સચિવ વી શ્રીનિવાસ આજ જયપુર માં આ જાણકારી દી. મુખ્ય સચિવ કહ્યું કે ઇન સુ પરદેશરિયા ને અધ્યયન માં સુવિધા મિલ સકેલા. મુખ્ય સચિવ પીએમ શ્રી વિદ્યાલય રા સંસ્થા પ્રધાનારી રાજ્ય સ્તરીય વેબિનાર માં બોલ રહ્યા હા. વણા કહ્યું કે આ લેબ સુ પરદેશરિયા ને અધ્યયન માં સહાયતા મિલેલી. વણા હર પીએમ શ્રી સ્કૂલ માં સુઝાવ પેટિકા લગાણે અર સફળતારી કહાણીયા સાજા કરનેરી વાત કહી. વેબિનાર પાછે મીડિયા સુ બણતલમાં મુખ્ય સચિવ કહ્યો કે ન્યારા ન્યારા સ્કૂલારા નવાચારા અર સર્વોત્તમ નીતિયાને દૂજા સ્કૂલામાં ભી લાગુ કર્યું જાવેલા.
3: राजस्थान में जो पीएमश्री स्कूल्स के माध्यम से जो एजुकेशन मॉडल्स डेवलप कर रहे हैं, इनमें कई नेशनल बेस्ट प्रैक्टिसेस आज हमारे सामने आए हैं. ये हम भारत सरकार में सामने भी प्रस्तुत करेंगे और इसी क्रम में अन्य स्कूल्स को भी डेवलप करने के लिए सारे प्रयास. और जो बेस्ट प्रैक्टिसेस हैं इसको हम लोग इसी क्रम में और भी वेबिनार आयोजित करेंगे, टॉप परफॉर्मर्स को राज्य के सामने प्रस्तुत करेंगे ताकि वो अपना चैलेंजेस और सक्सेसेस पूरा राज्य में बाकी सब लोग सुन के सीख सकें.
0: પરદેશ રા સગળા 63,000 આંગણવાડી કેન્દ્રા માથે આજ પીએએમ બેઠક રાખી જી. મહિલા અર બાલ વિકાસ મહેકમારી કાનીસું આ બેઠક હર મહિનેરી માવસને રાખી જાવે હૈ. સમેકિત બાલ વિકાસ સેવા યોજના આઈસીડીએસ રા નિદેશક વાસુદેવ માલાવત રાજધાની જયપુર માય પરિયોજના જયપુર 2 રા માલવીય નગર સેક્ટર 10 માય આંગણવાડી કેન્દ્ર માથે રાખી જી પીએએમ મીટિંગ રો જાયજો કર્યો. વણા આંગણવાડી કેન્દ્રા માથે મોજૂદ કાર્યકર્તામાં અર અભિભાવકા સુ ટાબરારી ગતિવિધિયા વ્યવહાર પરિવર્તન અર પોષણ સુ જુડી જાણકારી લી અર જરૂરી દિશા નિર્દેશ દિયા. કેન્દ્ર સરકાર સોશિયલ મીડિયા માથે વાયરલ હોરિયા ઉણ વિડિયો રો ખંડન કર્યો હૈ, જેનમાં દાવો કર્યો ગયો હૈ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ન્યૂઝીલેન્ડ રા ઓકલેન્ડ માં એક કાર્યક્રમ રે ચાલતા કહ્યો હો કે ભારત દુનિયા રો દૂજો સબસુ બડો ગો માસ ઉત્પાદક દેશ હૈ. પીઆઈબી રી તથ્ય જાંચ ઇકાઈ કહ્યો હૈ કે ઓ દાવો ફર્જી હૈ અર પ્રધાનમંત્રી એડો કોઈ બયાન ની દિયો હૈ. રેલવે માય ભૂમિ અધિગ્રહણ રી પ્રક્રિયા રે પ્રબંધન ખાતર રેલ ભૂમિ પોર્ટલ લોન્ચ કર્યો જાવેલા. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ આજ નવી દિલ્હી માય મીડિયા ને આ જાણકારી દી. વણા બતાયો કે અબે કન્ટેનરા માય ખાદ લે જઈ જા સકેલા. બિજલી સંયંત્રા સુ પેદા હોવણ વાળી ફ્લાઈશ એરસ ને કન્ટેનરા માય ભેજો જાવેલા. ઇન સુ પર્યાવરણ પ્રદૂષણ રી ભી રોકથામ હોવેલી. શ્રી વૈષ્ણવ કન્ટેનર નીતિ રે તહેત એકીકૃત લાઇસન્સ પ્રણાલી રી ભી ઘોષણા કરી.

0: સેવામાં દઈ શકેલા પ્રદેશભરની સગળી ગર્ભવતી મહિલા માટે સ્વાસ્થ્યની સઘન સ્ક્રીનિંગ ખાતર કાલે શું ખાસ અભિયાન ચલાવ્યું જાવેલા હર પ્રદેશના સગળા 63,000 આંગણવાડી કેન્દ્રમાંથી અભિભાવક કાર્યકર્તા બેઠકમાં ટાવરા રે સ્વાસ્થ્ય અને શિક્ષા માટે ચર્ચા ઇન્દ્ર સાથે સમાચાર બુલેટિન પૂરો થયો. નમસ્કાર.
1: एफएमएन 101.3 मेगाहर्ट्ज पर हम आकाशवाणी बांसवाड़ा के माही चैनल से बोल रहे हैं. इस वक्त शाम के 7 बजे हैं. प्रस्तुत है कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार द्वारा प्रायोजित कार्यक्रम किसान वाणी.

0: आ गया है विकसित भारत जी राम जी, जिसमें हर ग्रामीण को मिलेगी साल में 125 दिन रोजगार की गारंटी और काम वही जो ग्राम पंचायत कहे। विकसित भारत जी राम जी, गांव बढ़ेगा तभी देश बढ़ेगा। ग्रामीण विकास मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी।
1: કિશન ભાઈ, આજે આપણે હાથે ત્રિલોકચંદજી હે ઓર ત્રિલોકચંદજી થી આપણે વાત કરીને આપણા એરિયામાં, આપણા ક્ષેત્રમાં, આપણા જિલ્લામાં જે કિશન ભાઈ ખરીફની ફસલની જે બુવાઈ હે, ખાસ કરીને આપણે બડા પેમાના ઉપર સોયાબીનની બુવાઈ થાય હે, મક્કા ભી લોગ બુવાઈ કરે હે, કપાસ ભી કરે હે, પર આ આપણે જણા કિશન ભાઈ સોયાબીનની જે બુવાઈ કરી હે એણમે કુછ દડામાં આજે ખરપતવાર હે એ આપણને દેખાવા લાગેગા। તો આ ખરપતવારને નિયંત્રણ કરવું કેટલું આવશ્યક છે ને એને નિયંત્રણ કરવા બદલે કયા કયા ઉપાય હે જેને આપણને કામમાં લેવા જોઈએ એના ઉપર આપણે ત્રિલોકચંદજીથી વાત કરીને જાણ। તો ત્રિલોકચંદજી, સૌથી પહેલા આપનું આના કાર્યક્રમમાં સ્વાગત હે ઓર હવે આપ અમારા કિસાન ભાઈને આપણી જે આ સોયાબીનની ફસલ હે એણમે જે ખરપતવાર થોડો દડમ દેખાવા લાગેગા થોડો નિયંત્રણ કરવા ઉપર આપ હું હું કરોગા કેટલું આવશ્યક હે ઓર એને નિયંત્રણ કરવાના હું તરીકા
2: સબ તકી। પહેલા સબ ભાઈ ને રામ રામ। કિસાન સાથીઓ, જેમ કે આપણે સોરા માટે વાત મળી સોયાબીન મેં ખરપતવાર વાળી, તો એના મામલા મેં મારું એમ કેવું કે ખરપતવાર થકી બી પહેલે જે ગરમી મેં જે આપણે ખેડે કર તો એ ખેડનું માન જે મેન કામ રહે ઈસ રહે કે

0: ਇਹ ਖੇੜਾ ਥਵਾ ਥਕੀ ਤਰ੍ਹਾਂ ਤਰ੍ਹਾਂ ਦੇ ਬੀਜ ਹੀ ਦੱਬੀ ਗਏ ਹੀ ਉਗੀ ਗਏ ਹੀ ਤੋ ਇਹ ਦੱਬਾ ਥਕੀ ਪਾਣੀ ਮਲਬਾ ਜੋ ਉਗੇ ਤੋ ਇਹ ਅੱਛੀ ਖੇੜ ਹੈ ਇਹ ਖਰਪਤਵਾਰ ਨੂੰ ਸਭ ਥਕੀ ਪਹਿਲੋ ਨਿਯੰਤਰਣ ਨੂੰ ਕਾਰਜਕ੍ਰਮ ਆਪਣੋ ਪਰੰਪਰਾਗਤ ਤਰੀਕੇ ਤੇ ਥਾ
1: ਬਰਾਬਰ
0: ਇਹਨੇ ਬਾਅਦ ਪਸੇ ਆਪਣੇ ਹੈ ਈ ਜੁਤਾਈ ਕਰੀ ਬੀਜ ਨਾ ਕ તો બીજને હાથે હાથે હું હે કે કુછ જે બીજી ઘાસ ઉગી જાય ને એની ઘાસ મે ભી આપણે અગર મૂળ તરફથી અગર વાત કરો તો એને આપણે બે ભાગમાં બાટી શકાય એક તો ચોડી પત્તી વાળા ઘાસફૂસ ને એક સકડી પત્તી વાળા ઘાસફૂસ તો સકડી પત્તી જેમ આપણે હામો હૈ સીયુ હૈ ડોંગળું જેને ક્યાંય
1: બરાબર
0: તો એ જે બારીક ઘાસ હૈ તો આ બે તરહ જે ખરપતવારી ઉગે ને એના મેં કુછ તરે રહે ઈ જિદ્દી રહે જેને મતલબ જડે અહી બડી એકદમ જડે જલ્દી ઘાલ દે તો ધીરે ધીરે એની વૃદ્ધિ હે આપણી ફસલ એમ થી સોયાબીન થી ભી જ્યાદા બડી જાય ટાઈમ બાદ
1: તેજ વૃદ્ધિ રહે
0: હા તેજ વૃદ્ધિ રહે તો એને આપણે રોકથામ હે રોકથામ એ જરૂરી હે તો એને હારું હે ઈ સપ્ત કી પહેલો તરીકો તો ઈ હે કે અગર આપણે બુઆઈ કરીએ ને લાઈન ટુ લાઈન બુઆઈ કરીએ તો પછી આપણે હે ઈ જે બેલ ચલિત જે આપણા કૃષિ ઉપકરણ આવે યંત્ર આવે એને થકી હે અગર અગર આપણને થોડો વરાપ મળી જાય
1: બરાબર
0: થોડો સમય મળી જાય તો આપણે હે ઈ અગર મિટ્ટી અલગ થાય હોત પછી એને પાવટમ હે ઈ એને થકી આપણે હે ઈ બેલ ચલિત યંત્ર થકી મતલબ આપણે દેશી તરીકે થકી એને સફાઈ કરી શકો બઢિયા સફાઈ થઈ જાય એના મેં હે ફસલની જે જડે હે એના મેં લોડ ભી વરતો થાય મિટ્ટી ભી લાગતી જાય તેનાથી પોધાની બહુ મજબૂતી થઈ જાય બીજો તરીકો આજકાલ બદલતા યુગ મેં જે હે ઈ તકનીક આધારિત જે ખેતી થઈ રહી તે એના મેં હે ઈ સમુચિત રસાયણિક જે દવાઈ હે એના છિડકાવ થકી ભી હે એનો પ્રબંધન કરવામાં આજકાલ આવી રહ્યો થકો હે તો છોટી જોતના કિસાન હારું આ ચીજ નથી પરંતુ ભારતમાં કેમ કે છોટી જોત હે ને વ્યાપક સ્તર માટે આંતરરાષ્ટ્રીય સ્તર માટે જે હે એ પ્રમાણિત ચીજ અહીં આજકાલ ભારતના બજારમાં પ્રમાણિત દુકાનો માટે હે એ ઉપલબ્ધ હે ને એના આપણા આપણા કામ કરવાના તરીકા હે કુછ નિયમ હે કુછ કાયદા હે કુછ સીમાએ હે જે કે પ્રમાણિત દુકાને જે હે અધિકૃત શોપ જે હે એ થકી લેવા થકી આપણને એની જાણકારી ભી મળે ને એને મય હે એ પૂરી એનું વિવરણ હે એ બી એની દવાઈ ને મય હે એ સરકારી નિયમ હે હેતુ લખેલું બી આવે કે કયા કયા ઘાસ કયા કયા જાય
1: બિલકુલ હું આ આપણે આપણે પૂછવા વાળો હતો કે જે દવાઈ નું જે છિડકાવ હે એને છિડકાવ બદલે જે એને ઘોળ બનાવવાની વિધિ હે યા છિડકાવ નો તરીકો હે એ સબ એના માટે લખેલું આવે કે
0: ઓવે બિલકુલ લખેલું આવે એવો સરકારી નિયમ હે એને મેં બકાયદા એને મેં હું હું હે હરતે હરતે હું હું કરવું હું સાવધાની હે ને એને અલાવા ભી માન લો કે એક ગલતી આપણે થકી થઈ ભી ગઈ તો એના મેં ભી આપણે આપણા સ્વાસ્થ્ય માંથી ભી નું પ્રતિકૂળ પ્રભાવ હે એનો તાત્કાલિક એનો પ્રાથમિક ઉપચાર ભી હરતે કરવો
1: અચ્છા
0: યહાં તક ની ચેતવણી એના માટે આલેલી રહે ને સ્વાસ્થ્ય ની અનુકૂળતા ને લઈ ને ભી જે વાત આવે તેના માટે પીલા કલર નું ગ્રીન કલર નું અને રેડ કલર નું લાલ કલર નું લેબલ ભી આવે હરા કલર નું હોય કમ ઘાતક હે પીલા કલર નું હોય થોડું શું એને થકી જ્યાદા હે અને લાલ કલર નું હે અતિ ઘાતક શ્રેણી મેં તો તીન તરહ ની શ્રેણી ભી હું બનાવી લી હે તો સરકાર તરફ થકી આ પૂરા પ્રયાસ હે ને આના મેં કોઈ ગલત નથી સાવધાની હાથે કરે અગર પર્યાપ્ત અને સંતુલિત માત્રામાં અગર ખરપતવાર નિયંત્રણ હારું રસાયણિક નો ઇસ્તેમાલ કરે તો કરવો જોઈએ લેકિન એને સાવધાની અને એને અતિ ઉપયોગ થકી આપણે બસવું જુએ પશુ ભી હે તેનો ભી આપણને ધ્યાન રાખીને આપણે અગર ઘરમાં મન કહે ને કરે તો બહેતર ઈ છે મિટ્ટીના સ્વાસ્થ્ય સારું આપણા સ્વાસ્થ્ય સારું પર્યાવરણના સ્વાસ્થ્ય સારું કે કમ થકી કમ આવશ્યક માત્રામાં રસાયણનો ઉપયોગ કરો ચાહે રસાયણિક દવાઈઓનો ઉપયોગ કરો લેકિન આજના દોરમી આવશ્યક હે એટલે કરવું જોઈએ એને થકી કાફી પ્રભાવી નિયંત્રણ અને રોકથામ થાય હે
1: તો દેખો કિસાન ભાઈ ત્રિલોકચંદજી બહુ બઢિયા વાત બતાવી એને પૂરી તરીકે થી કી ખરપતવાર ના નિયંત્રણ ઉપર જે વાત કરી કે ભાઈ આપણે હોળ થકી બેલ થકી આપણે પહેલા નિયંત્રણ કરતા હતા વરાપ મળી જતા હે આપણે એને ખેતરને હળી શકે તો એના હિસાબે આપણે નિયંત્રણ કરી શકે બાકી આધુનિક તરીકા થકી કહી દઉં કે જે રાસાયણિક ખરપતવાર નિયંત્રક દવાઈ આવે એનો છિડકાવ બી કરી શકે તો એની દવાઈને ખરીદતા સમય બી કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું પડે

0: કિશન ભાઈ, હવે ભજન ને બાદ આપણે વાત કરો. આણા મોસમ મેં કિશાન ભાઈ બડા પેમાના ઉપર આપણા જિલ્લા મેં સોયાબીનના હાથે હાથે મક્કાની ફસલ ભી કરે હે. તો મક્કાની જે ખરીદની ફસલ હૈ, આણ મેં આપણને અચ્છી ઉપજ લેવા બદલે મક્કાની બોવાઈને બાદ આણા ફસલની સમય સમય પર આપણને સહી દેખભાલ કરવી બહોત આવશ્યક હૈ. આને બદલે સપ્તી કી પહેલા આપણને ખેતર મેં નમી બનાવીને રાખવી જોઈએ. અગર પાણી યા બારિશ પર્યાપ્ત થઈ રહી થકી હૈ તો સિંચાઈની આવશ્યકતા નથી થતી, પર લંબા સમય તક અગર પાણી નહીં પડે તો આવશ્યકતા અનુસાર આપણને સિંચાઈ ભી કરી દેવી જોઈએ. કઈક ખેતર મેં યા કઈક જગ્યાએ અગર વધારે પાણી પડે, અધિક વર્ષા થા, આવા મેં ખેતર મેં પાણી જમા નહીં થવા દો. આની વાતને ભી આપણને ધ્યાન રાખવું પડે, કેમ કે જલ ભરાવ થા તો જલ ભરાવ થકી પૌધાની જે જડે હે એ પ્રભાવિત થાય ઓર મક્કાનું ઉત્પાદન ઘટી શકે, કમ થઈ શકે. કિશાન ભાઈ, બુવાઈ ને 20-25 દાડા બાદ ખેતર મેં જે ખરપતવાર ઉગી છે, જે આપણી મક્કાની ફસલને બળવારને રોકે હે, એની મોટી થવા મેં આ રૂકાવટ બને હે, તો આવા ખરપતવારની આપણને નિરાઈ ગુડાઈ ભી કરી લેવી જોઈએ. કેમ કે આ જે ખરપતવાર હે એ ફસલના જે પોષક તત્વ હે, પાણી હે અને પ્રકાશને બદલે એણ થકી એક તરફની પ્રતિસ્પર્ધા કરે, જેને થકી આપણને ઉપજ યા ઉત્પાદન કમ મળી શકે. તો નિરાઈને બાદ પૌધની જડમે આપણને મિટ્ટી સડાવી દેવી જોઈએ. આને થકી જે પૌધું હે એ મજબૂત બને ઓર એને પડવાની જે સંભાવના હે એ કમ થઈ જાય. કિશાન ભાઈ, અગર નાઇટ્રોજન ઉર્વરકની બીજીની તીસરી કિસ્ત આલવી હો તો આને બારિશ યા સિંચાઈને બાદ આપણે ખેતરમાં નાખવું જોઈએ, યાની નમી રહે એના સમયમાં આપણને ખેતરમાં નાખવું જોઈએ, ઓર સંતુલિત માત્રામાં ઉર્વરકનો ઉપયોગ કરવો જોઈએ. ઓર ખાસ ધ્યાન રાખવાની વાત હૈ કિશાન ભાઈઓ, કે મિટ્ટી પરીક્ષણ અગર માન લો આપણે કરાયું હે તો મિટ્ટી પરીક્ષણને બાદ જે અનુશંસા કરી હે એની અનુશંસાનું પાલન કરીને આપણે ખેતરમાં આપણને ઉર્વરકનો છિડકાવ કરવો જોઈએ. આને અલાવા કિશાન ભાઈઓ, આના બરસાતના મોસમમાં તણા છેદક હે, આ જે ફોલ આર્મી વર્મ હે, પત્તી ખાવાવાળી જે ઇલ્લી હે, આવક કીટનો પ્રકોપ હે આપણે જાણો કે બળી જાય. તો અગર કિસાન નિયમિત રૂપથી આપણે ખેતરે જતો રહે ઓર ખેતરનું નિરીક્ષણ કરેગા તો આ સબ જે ઇલ્લી હે એને દેખાપામાં આવી જાયગા. યદિ કયા ભી મકાને પૌધા મેં પત્તીઓ પર છેદ હો, પત્તી એ કટેલી દેખાય યા ફિર કે કીટ દેખા, તો આપણને વનાદેર કરે, કૃષિ વિશેષજ્ઞ હો યા કૃષિ વિભાગ હે એની સલાહ ને અનુસાર આપણને કીટનાશકનો ઉપયોગ કરવો જોઈએ, યાની કીટનાશકનો છિડકાવ કરી દેવો જોઈએ. આમનામ કિશાન ભાઈઓ, પત્તી ઝુલસા હો, રતુવા હો યા બીજો જે ભી આ ફફૂંદ જનિત રોગ હે એના ઉપર ભી આપણને નજર રાખવી જોઈએ. ને રોગને જે શરૂઆતી લક્ષણ હે એ લક્ષણ દેખાતા આપણને જે આને બદલે ભી સિફારિશ કરેલી હે યા જે અનુશંસા કરી હે એની ફફૂંદી નાશકનો છિડકાવ કરી દેવો જોઈએ. કિશાન ભાઈઓ, ફસલ મેં સૂક્ષ્મ પોષક તત્વ ખાસ કરીને આજે ઝીંક હે એની કમી અગર દેખાવામાં આવે તો આપણને કૃષિ વિશેષજ્ઞની સલાહ લઈને ઝીંક સલ્ફેટ યા બીજો જે ભી સૂક્ષ્મ પોષક તત્વ હે એનો ઉપયોગ ભી જરૂર કરવો જોઈએ. તો કિશાન ભાઈઓ, નિયમિત નિરીક્ષણ, સમય ઉપર ખરપતવારનું નિયંત્રણ, સંતુલિત પોષણ, જળ નિકાસની સહી વ્યવસ્થા ને કીટને રોગનો સમય ઉપર અગર આપણે પ્રબંધન અપનાવી લંગા તો મક્કાની ફસલથી બહેતર ઉત્પાદન ઓર વધારે લાભ આપણો નિશ્ચિત રૂપથી આપણે લઈ શકંગા. તો આ તો રહી કિશાન ભાઈઓ મક્કાની ફસલની દેખભાલની વાત. વાત અગાડી ભી કર, પર એને પહેલે આ સંદેશ સાંભળી લો.
1: દોસ્તો, આકાશવાણી બાંસવાડા કા એફએમ માહિત ચેનલ સુનને કે લિયે અબ આપકો કહીં જાને કી દરકાર નહીં, દુનિયા કે કિસી ભી કોને મેં સુન સકતે હો આકાશવાણી બાંસવાડા કા અપના એફએમ માહિત ચેનલ. આપકો કરના બસ ઇતના સા હૈ, અપને મોબાઈલ ફોન મેં પ્લે સ્ટોર મેં જાઈએ, ટાઈપ કીજીએ ન્યૂઝ ઓન એઆઈઆર બિના કિસી સ્પેસ કે, NEWSONAIR ન્યૂઝ ઓન એઆઈઆર. આપ જૈસે હી ટાઈપ કરેંગે યહી હૈ વો એપ જિસકે જરિયે આપ સુન સકતે હૈ આકાશ.

0: સગલા શ્રોતાને આપકી બેન તમારા હાડાકો ઘણું ઘણું રામ રામ સા, ઓર ચંચલ બેન આપને ભી ઘણું ઘણું રામ રામ
1: રામ રામ સા, આપને ભી ઘણે માનું રામ રામ, ઓર સગલા કાશ્તકાર ભાયાને બહેનાને ચંચલો ને ભર્યું મીઠો મીઠો હર્યો ભર્યો સો રામ રામ, ઓર સગલા બડા બુડાને એક વાર ઓજું ઢોગરા જેસા. દેખો આપા લાડલા કાર્યક્રમ મેં ભી વાત કર્યા હા, બિરખારી ચોમાસારી ઉમસરી
0: બિલકુલ સા, ઓર દેખો અમાર પાણી કો મોસમ હે પર આ નહીં રહ્યો હે. ઉમસ અસી હો રહી કે શરીર મેં ચિપ ચિપ ચિપ ચિપ હા,
1: બાદલી તો ખૂબ ઘૂટે હે, બાદલ ઘૂટે હે તો ઉમસ હોવે, ગરમી બઢે પણ બરસાત જો હે વા કોની હોવે, ઓર અશી સ્થિતિ મેં ઉમસ પસીનો પસીના સુ ત્વચા સંબંધી બહુ સારી સમસ્યા વા હો જાવે હે.
0: બિલકુલ સા, દેખો ઇન ટાઈમ પર જો ઘમુણિયા હો જાવે હે, છોટા છોટા જો દાણા હે વો નિકલ જાવે હે, ઓર ખુજલી જેસી સમસ્યા ઇન ટાઈમ પર જ્યાદા દેખ બને.
1: બિલકુલ, ઓર ઈ કે સાગે સાગે જો આજકાલ આપા કહેવા રેશેસ હે, પહેલી આપા કહેતા ચમડી કટવા લાગ ગઈ સા પસીના સુ હે ના, ઓર એક સૌ જ્યાદા બડી સમસ્યા હોવે હે જો લોગ જે ટાબર સ્કૂલ જાવે હે કોલેજ જાવે હે યા જો બહાર કામ કરવા જાવે હે, પસીનો નિકલ રહ્યો, પસીના કે સાથ આપકે શરીર કે જો ખનીજ લવણ હે નિકલ રહ્યા, ઓર બતરો પાણી આપ કોન પી પાઓ હે ના, તો યા એક સમસ્યા હો જાવે જીને આપા કહેવા હા નિર્જલીકરણ યાની કે ડિહાઈડ્રેશન, પાણી કી કમી જદા આપણે શરીર મે હો જાવે તો કઈ સમસ્યા લેર આવે હે. અશી સ્થિતિ મે ચોમાસા મે એક તો રામબાણ અગર ત્વચા કી વાત કરા તો નીમ હે, સાબ નીમ કો છોડો ઘીસઘીસર લગાવો, ઓર નીમ કા પાણી ને આપ પાણી ઉબાલ લ્યો, નીમ ગરમ કર લ્યો, પાછે ભી પાણી ને ઠંડો ઉબા દ્યો, પાછે ભી ને આપ નહાવા મેં કામ મેં લે લ્યો, નીમ કી નિમોળિયા હે બાને ખા સકો, નીમ કી જો તીત્યા આવે બાને ખા સકો, તાજા પત્યા ને ખા સકો, કડવી તો લાગે હે ક્યું હી ના કર પાઓ તો નીમ કી દાતુન જરૂર કર લ્યો, કે વો જો કસ હે વો આપણા શરીર મેં ચલ્યો જાવે, ઓર જેઠે તાણી પાણી કી કમી કી બાત હે તો એક તો આપ ભાઈ ઘર સુ જો હે પાણી કી આપણી જો બોટલ હે વા સાથ મેં લેર ચાલો, એ કે સાગે સાગે આપ નમક ચીની કો ઘોળ ટાઈમ સારું પી સકો હો હે ના, ઓર તો આપને છાછ રાબડી હે, ઓર અગર ગરમિયા કી બાત કરા તો ખીરો પાણી કી કમી ને પૂરી કરે હે, તો આપ ખીરો ખૂબ ખાઓ
0: કે પાણી વાલી ચીજે આપા જ્યાદા ખાવા મેં લેવા તાકી પાણી કી કમી ન હોવે, ઓર સાથ મેં કહી જવા તો બોતલ જરૂર રાખા ઠંડા પાણી કી, ઓર જો સ્કૂલ જાવે બચ્ચા માને ભી અધિકતર તલ ચીજા દેવા પાણી ઉનકી પૂર્તિ કરશે.
1: બિલકુલ, ઓર સ્કૂલ મેં પઢા વાળા માસ્ટર માસ્ટર ને શું ભી આપણી આઈ અરદાસ હે આઈ ગુજારિશ હે કે ટાબરા ને સમય સારું પાણી પીવા જાવા દો, ઓર કોઈ ટાબર અગર પાણી કમ પી રહ્યો હે તો થે ભી ને આગે બઢાઓ કે જા ભાઈ પાણી પી રહ્યા, ક્યોંકિ પાણી કી બહુ જરૂરત હે ગરમી મેં.
0: હા, અગર પાણી નહીં પીએગા તો કઈ તરહ કી સમસ્યા હો જાયેગી, ઓર બચ્ચા બચ્ચે બીમાર હો જાવેલા, ઓર એક ઓર વાત હે કે ઈ ટાઈમ પે દેખો બરખા કઈ કઈ હો રહી હે, વહાં આપણા જો કરસાન બહેનભાઈ હે વે ખેતી બાડી કો કામ ભી કર રહ્યા હે.
1: બિલકુલ,
0: તો એ અસી ટાઈમ પે માને ભી પાણી કી બહુ જરૂરત હે, ક્યોંકિ અગર વે ખેતી મેં કામ કર્યા કરેગા ખેત મેં લગે રહેગા, પાણી કી ઉમર સરતા ઓડોર પરેશાની દેખેગા, પાણી નહીં પીએગા કામ મેં લાગ્યા રહેગા તો ફિર વે ઠીક સે કામ ભી નહીં કર પાવેલા.
1: બિલકુલ, ઓર ઠીક સુ કામ કી બાત હે તો બાતા ચિતા હો ગયા, વાપસ સંગીત કી તરફ ચાલશા સાહેબ.
0: હા સર, ચાલો સાહેબ.